0: જેમ કાજલ વઝીર છે ડાલે દવી દવડ જલ ખીતા તો શોક છે અચ્છા શોક છે બદરંગ વી કોરી રંગવી શોક છે બદરંગ વી કોરી રંગવી તે ગનમ રંગવી ખલકે ટોલ ખતર કવિના વા જબરદસ્ત ઓ જહાન વના શુક્રિયા ઓવે છે સુપર રૂમેલ ગુરુ ના જી વઝીર એમએસડી કા સોચ દેવી ડોક્ટર કિમ સાઈ દરબને બાન કો યાદા ગા સાઈ દેસડતા ઢેર કીજી સાઈ તો ઢેર જો તમના યો જહાન વના બિલકુલ દા ખબર દે પગવલ બાદલા પગવલ પગવલ ગુરુ પ્રોગ્રામ છે નેક્સ્ટ કલર સલામ અલયકુમ
1: السلام علیکم
0: وعلیکم السلام او یہ تو میرا نیو رول ہے